0: પડિહારી કાર્યક્રમ સુણનારી સગલી બહેનોનો આપણી રેડિયો સખી નીતુ ઓર શોભાબેનના ઘણા ઘણા રોમ રોમ. શોભાબેન આપનો ભી ઘણા ઘણા રોમ રોમ.
1: રોમ રોમ સર, રોમ રોમ. આજ તો અહીંયા તરાટેરી અવાજ નીકળી. નીતુબેન કઈ વિશેષ હે? અને
0: આજ તો હે,
1: આજ કુછ વિશેષ હે. આજ હું અહીં દેખો નહીં જાણતા હું કીએ કે અમે દેખો એ તો અપર બનાનો ઠાય કે ગ્રસ્ત જીવન હે ઓર અપરા જેકો ઘર હે હું તો નંદા લઈ કહું. નંદ બાબા રો જેકો ઘર હું તો અપર કથા હું સુનોડું હે ને અપર બહેનો સુણ્યો હશે તો ઓ નંદાલય મેં સમજો આપે ભલે સુબે સુલે સંજા તક લગોડા રામ તો એમ લાગે કે એ કરો એ કરો એ કરો તો બીચ મેં એમ કોણ લાગે કે આમાં આજ બહેનો સુજા કઈ વાત કરશો.
0: જી
1: આ થોડી છેક દસેક મિનિટની મને અહીંયા ફુરસત મળી તમે વાત તો મને પણ યાર અહીંયા શું વાકબ ગુણે જાય તો કી કરો તો દેખો તો એક દિમાગ મેં વાત આવી કે અહીંયા તો દેખો આપણે રાજસ્થાનની જ ભૂમિ હે જોકો વીરોરી સુરોરી સહેરોરી સેંગોરી ભૂમિ એ જ.
0: જી જી બિલકુલ.
1: તો એક દો દિમાગ મેં આવ્યો એક વાન સેંગોર સુનોડો જોશે કે જનની જણે તો એસા જણ કા સાયર કા સુર. તો આજ એડું વિશેષ દિન હે જગેર બગા તો આપો કોઈ ભી ટાઈમ અગર ઉવેરી ચર્ચા આપો કરો ની તો આપરો સન્માન શું ઇજ્જત શું ઓર ઘર શું માથો એડું ઊંચો હોય કે પાછો નીચો લેણી આ ઓય કોણ પડે કે નીચો મથો કરો ના એડી વિભૂતિ આપણે રાજસ્થાન મેં જન્મ લીધો હતો આજના દિન કે વાસ્તવ મેં મન રે મોય હૃદય રે મોય ગર્વ રી જો જ્વાલાઓ ફૂટ જાય.
0: જી તો થોડી વાત શું હું એકદમ કી કહેવા આપો એકદમ કહી શકો ને કે થોડી વાત શું એગ્રી કરાય કે ભાઈ જો રાજસ્થાન હે ઓ વીરો રી ભૂમિ હે ઓર એ વીરો રી ભૂમિ મેં ઘણા મહાપુરુષ ભી પેદા હોયા કઈ વીર ભી પેદા હોયા ઓર ઉવા વીર સપૂતો મેનો સબસુ પહેલે નામ આવેની તો રાજપૂત શાસક મેવાડના મહારાણા પ્રતાપ. આજ ઉરી જન્મ સતી કહે શકાય જન્મ જયંતિ કહે શકાય. આજ ઉરો જન્મ હોય તો 9 મહિના તારીખ ર હિસાબ સુ 9 મહિના હોય તો લેકિન અપર જો તિથો કહેવાય ની ઓ તિથો ર હિસાબ સુ જ્યેષ્ઠ શુક્લ રી તૃતીયા નવ વરો